0: વાહ ભાઈ વાહ, આલું તો આલું હે, આલું હે સબ્જી નો રાજા
1: રાજા.
0: કટી જાવ તો આલું મિલતી, બીજું કે ની દાળ તો મળે નહી મળે કટી કોઈ બાદ, આલું હે ઢોળ
1: હે ઢોળ.
0: હા હે ઢોળ, જટ કે ની ભારો ઉઠી હે જો નિભજે. વાહ ભાઈ કે કોન બઢિયા, તાર મન હો જડો કર દિયા. કોઈ ભાઈ સાહેબ નારાજ નહી હોજા ભાઈ કે
1: નહીં નહીં,
0: આલું ને કે ની કે મિરચાન ગોબી એ સબ્જીયા બતાવે. વાહ કે કોની અમે ભળે.
1: અબે જકા ફોત વિયાવાનો વિગત પર બતાઉં?
0: હા બતાઉં.
1: ઋતુ પણ ઘોષ આજ રે દિન ફોત વિયા હા, ઓર એ બંગાળ ર નિર્દેશક હા, ઓર આણે જકી ફિલ્મ હી વા સર્વશ્રેષ્ઠ પિક્ચર ફિલ્મ રે વાસ્તે સન્માનિત વિયોડી સર.
0: ઓહો ઠીક ઠીક, બંગાળ મે બણાઈ.
1: હા સર.
0: આ બંગાળ મે બણાઈ તો ઉતે ની સેવા કા ની કોઈ કમ કો હે ની.
1: હા
0: આર માન કો જ કોઈ દેખે જ કો રાજી હોયા ને કે ની ગા મારો મન ખુશ હોયો તો આની કોઈ ની ભૂલ શકે. કોટી કોટી નમન હે મન રેરા ફૂલ ચઢાઉં ભલે.
1: રામ વિલાસ શર્મા એ આધુનિક હિન્દી સાહિત્ય રા આલોચક હા, નિબંધકાર હા, વિચારક હા, ઓર કવિ હા.
0: ઓ ગુણી વિદ્વાન મિનક હા ભાઈ.
1: હા સર.
0: આર આપડે કહે ની કે આપડી થોડ માટે ચોખા કામ કર ગયા.
1: હા સર.
0: તો કહે ની કે ભાષા મજબૂત હોય. આર કહે કે ભાઈ એક તો કહે ની કે કોઈ પક્ષ ની વાત કરો ને એક હેજ
1: વિપક્ષ ની કરો.
0: સહી વાત. તો દોઈ પેડ ગાડી હાલે તો આની હેજ કોઈ નહીં ભૂલ શકે. કોટી કોટી નમન હે મન રેરા ફૂલ ચઢાઉં ભલે.
1: ઉમાશંકર દીક્ષિત એ ભારતીય સ્વતંત્રતા આંદોલન રા પુરોધા ઓર રાષ્ટ્રવાદ રા અગ્રદૂત હાસા. ઉમાશંકર દીક્ષિત જકા હા વે કેન્દ્રીય ગૃહમંત્રી ઓર રાજ્યપાલ જેડા મહત્વપૂર્ણ પદ્દા માતે બિરિયો.
0: આજી વાત હે ભાઈ, દેશ ગુલામ હો જદે આઝાદી રા સિપૈયા.
1: હા સર.
0: આ દેશ આઝાદ હોયો તો એ ઓદા હમાળિયા.
1: હા
0: સર. રાજગાજ હમાળિયા મિનગન હારો દિયો.
1: હા સર.
0: તો ભાઈ આની કોઈ નહીં ભૂલ શકે. કોટી કોટી નમન હે મન રેરા ફૂલ ચઢાઉં ભલે.
1: વીર બહાદુર સિંહ એ ભારતીય રાજનેતા હાસા, ઓર એ ઉત્તર પ્રદેશ રે માઈને મુખ્યમંત્રી રિયોડા હાસા.
0: ઠીક ઠીક હે જી કુબો જદરી મોટો પ્રદેશ હો હેંગો મોટો.
1: હા
0: આર બકા ની કે ભાઈ યુપી યુપી કે જી કુ યાર.
1: બસ યુપી ઉત્તર પ્રદેશ.
0: વાહ વાહ વાહ, કે કોની ઉતે ચંચાવી સેવા કરી તો આની કોઈ નહીં ભૂલ શકે. કોટી કોટી નમન હે મન રેરા ફૂલ ચઢાઉં ભલે.
1: ગુરુ અર્જુન દેવ એ શિખરા પાંચવા ગુરુ હસા, ઓર ગુરુ ગ્રંથ સાહિબ રે માયને 30 રાગા રે માયનું ગુરુજી રી જકી વાણી સંકલિત હસા.
0: હા હજી વાત હે, દેખો ગુરુ અર્જુન દેવજી હે જકો ખાલસા પંથ ને મજબૂત કર્યો. આર હે જકો કહે ની કે આજ ખાલસા પંથ રે પણ હે જકો મિન કહે જ કહે ની કે ભાઈ આપરે કહે કે હાજર બો કહે હાજર તાજા હે.
1: હા સર.
0: અરે ગુરુ ભક્તિ મેં કહે ની કે લંગર લગાવે, ભૂખે મેં કહે ભોજન.